સબૂત ડોરાને કહી હતો સમજે પોરા કહા બસન બધ ગાભે ગુંગ જતન કરે તો ફી સ્વરૂપાંગ ક્યાં પિંગલ પર્વત પર પવન નહીં હો તો સુગમન કર તાર કરુણા મેં દીન બેનતી કરે નાનક તુમરી કૃપા તરાય સંગ સાઈ સુ આવે.